0: જેમાં રાજ્યપાલ મુખ્ય માઈ પહોના કે રૂપમાં સામેલ હોય બર ન્યોતા દીન. દવાઈ કે ઓનલાઈન બિક્રી કે વિરોધમાં આને આને કેમિસ્ટ સંગઠન મનહા આજ દેશભરમાં હડતાલ કે આહવાનમાં છત્તીસગઢ સમેત દેશભરમાં દવાઈ દુકાન બંધ રાખી. બિલાસપુરમાં જિલ્લા ઔષધિ વિક્રેતા સંઘ કે બેનરમાં દવાઈ વેપારી મનહા રેલી નિકાલી. વેપારી મનહા આરોપ લગાઈન કે બિના જાંચ પડતાલ કે ઓનલાઈન દવાઈ બેચે જાતે જેખર લે મરીજ મન કે સુરક્ષા લા ખતરા હો સકત હે. ઉહે છોટે દવાઈ દુકાન કે વેપારમાં ઘલો અસર હોવત હે. એ બીચ જિલ્લા પ્રશાસન હા સરકારી અસ્પતાલ જનઔષધિ કેન્દ્ર ઔર ધન્વંતરી મેડિકલ સ્ટોરમાં દવાઈ કે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને. આકાશવાણી કે 90 વર્ષ પૂરા હોય કે મોકામાં આજ બિલાસપુરમાં આકાશવાણી કેન્દ્ર કોતિલે વોકથન રાખે ગીસ. એમાં આકાશવાણી કે કર્મચારી ઉદ્ઘોષક અમ્પિયર શ્રોતા ઔર શહેર કે નાગરિક સંગ્રહીન. કાર્યક્રમ કે મુખ્ય અતિથિ કલેક્ટર સંજય અગ્રવાલ હ બદલત બેરામાં રેડિયો કે પહોંચ ઔર ઓખર મહત્તા કે સંબંધમાં અપન વિચાર સાઝા કરીન. उन्हें वरिष्ठ पुलिस अधीक्षक रजनेश सिंह कहिन कि रेडियो जीवन के हर क्षेत्र ले जुड़े हैं और लोगन ला सरलग जोड़ा थे. एति आकाशवाणी केंद्र बिलासपुर के कार्यक्रम प्रमुख डॉक्टर सुप्रिया भारतीयन रेडियो के महत्व और वॉकथन के संबंध में जानकारी दीन. રૈપુર કે ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય પરિસરમાં 29-31 મે તક રાષ્ટ્રીય આમ મહોત્સવ કે આયોજન કરે જાહી. એમાં આમા કે 250 લે જ્યાદા કિસમ દેખાય જાહી. સંગે સંગ આમા કે આને આને કિસમ કે પ્રતિયોગિતા હોહી જેમાં છત્તીસગઢ ઔ આને રાજ્ય કે આમ ઉત્પાદક સંગરી. એ મોકામાં આમા લે બને કતકુન વ્યંજન કે પ્રદર્શની લગાઈ જાહી. આમ મહોત્સવમાં પંજીયન ઔ પ્રવેશ મુફતમાં હે. એ મહોત્સવ ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય ઉદ્યાનિકી ઔ પ્રક્ષેત્ર વાનિકી છત્તીસગઢ શાસન ઔ પ્રકૃતિ કી ઓર સોસાયટી કોતિલે જુર મિલ કે આયોજિત કરે જાથે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈ હ કક્ષા 12મી બોર્ડ પરીક્ષા કે જાંચે ઉત્તર પુસ્તિકા કે સ્કેન કરેગે. પ્રતિભર અરજી દે કે આખરી તારીખ લા એક દિન બઢા દે હે. ઉમેદવાર અબ 23 મે તક અરજી દે સકત હે. છત્તીસગઢ માધ્યમિક શિક્ષા મંડળ હ રાષ્ટ્રીય સાધન સહ પ્રાવીણ્ય છાત્રવૃત્તિ પરીક્ષા કે આદર્શ ઉત્તર જારી કર દે હે. ઉમેદવાર કોનો પ્રશ્ન યા ઉખર આદર્શ ઉત્તરમાં અપન દાવા આપત્તિ 25 મે તક માધ્યમિક શિક્ષા મંડળ કાર્યાલય રૈપુરમાં જમા કરા સકત હે. છત્તીસગઢ ઉચ્ચ ન્યાયાલય હ જોહાર છત્તીસગઢ પાર્ટી કે પ્રમુખ અમિત બઘેલ કે જમાનત યાચિકા ખારિજ કર દે હે. વલોદા બજાર આગજની કાંડમાં ગિરફ્તાર હોય કે બાદ શ્રી બઘેલ હાઈકોર્ટમાં જમાનત યાચિકા દાયર કરી રહી. ધમતરી જિલ્લા કે કોતવાલી થાના ક્ષેત્રમાં સિહાવા ચોક તીર પાછું રથિયા ગસ્ત કે બેરા ચોપાઈયા ગાડી કે ચપેટમાં આયેલે એક પ્રધાન આરક્ષક કે મોત હોગે. ઉહે એક નગર સૈનિક ગંભીર રૂપલે ઘાયલ હોગે હે. ઔર દુર્ગમાં 22 મે કે જિલ્લા સ્તરીય રોજગાર મેલા ઔર પ્લેસમેન્ટ કેમ્પ લગાઈ જાહી. છત્રપતિ શિવાજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં હોવૈયા યે આયોજનમાં 10મી લે કે ઇન્જિનિયરિંગ નર્સિંગ ઔર મેડિકલ યોગ્યતા વાલે ઉમેદવાર મનલા રોજગાર કે મોકા મિલહી. આખિરમાં પ્રમુખ સમાચાર એક ઘાવ ફેર. ઉપ મુખ્યમંત્રી હા આજ રૈપુરમાં ડાયલ 112 ફેઝ 2 નેક્સ્ટ જનરેશન સેવા કે કરીને શુભારંભ. 54 નવા ઇમરજન્સી ગાડીલા હરિયર ઝંડી દેખા કે કરીને રવાના. સ્કૂલ શિક્ષા વિભાગ અવૈયા શિક્ષા સત્ર પર સરકારી સ્કૂલમાં સ્થાનીય શુલ્ક બઢાય કે કરે હે આદેશ જારી. દવાઈ કે ઓનલાઈન બિક્રી કે વિરોધમાં આજ છત્તીસગઢ સમેત દેશભરમાં દવાઈ વેપારી મનહા દુકાન રાખીને બંધ. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન હે સિરાવતે. જય જોહાર.
1: छत्तीसगढ़ी में प्रादेशिक समाचार अभी हम रायपुर केंद्र से अनुप्रसारित कर रहे थे. आकाशवाणी का ये बिलासपुर केंद्र है एफएम बैंड 103.2 मेगाहर्ट्ज पर. शाम के 6:20 हुए हैं. आई श्रोताओं अब आनंद लेते हैं ईमेल पर आधारित फरमाइशी फिल्म संगीत के कार्यक्रम ईमेल करें गीत सुने का. कार्यक्रम की शुरुआत करते हैं उस गीत से जिसके लिए मेल भेजा है हमारे इन श्रोताओं ने. चमनपुरा मोरबी से हैं प्रमिला जेठली दीपक और आशु जेठली. रायपुर से विनोद वंडलकर वीणा वंडलकर विविधा वंडलकर. जौनपुर से इरशाद अहमद अंसारी कामरान इरशाद.